ગ્રામ ભારતી કાર્યક્રમ સુણવાવાળા સગળા શ્રોતાઓ અને સગળા હી કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમીર માઈને આપે રોજાણારી ભાતી ખેતીવાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો. કિસાન ભાઈઓ, આજ આપે આપની ચર્ચા માઈને કિસાનોની વાતા માઈને વાત કરોલા જુલાઈ મહારા ઉદ્યાનિક કાર્ય કઈ કઈ હોવે હે અને સાથે હી એક બીજી ચર્ચા મોઠરી વૈજ્ઞાનિક ખેતી રે સંબંધમાં બી ચર્ચા કરોલા. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. વર્ષા ઋતુમાં પૌધ લગાવનારી તૈયારી અને મેં ફલવાળા પૌધા લગાણા હેતુ વર્ષા ઋતુ સર્વોત્તમ સમય હોવે હે. જૂન માહમાં તૈયાર કિયા ગયા ગડ્ડો રે અનુસાર પૌધા લગાવના સાઈજે તો આપણને કણ પ્રકાર ફલ પૌધ સુપૌધરી જો દૂરી વે ગડ્ડારો કોઈ આકાર વેણો સાઈજે ગોબરી ખાદ કતરી કિલોમાં રાખણી હે સુપર ફોસ્ફેટ અને એલ્ડો સલ્ફાન 4 પ્રતિ ચૂણ ગ્રામમાં કઈ હોવે હે. તો સૌથી પહેલાં આવે ફલ પૌધ સુપૌધરી દૂરી 10 મીટર × 10 મીટર વેણી સાઈજે ગડ્ડારો આકાર 1 મીટર × 1 મીટર × 1 હોણો સાઈજે ગોબરની ખાદ 25 કિલોગ્રામ વેણી સાઈજે સુપર ફોસ્ફેટ 1 કિલો એન્ડોસલ્ફોન 50.6 ગ્રામ વેણી સાઈજે નીંબુ અંડા જો પૌધ સુપૌધરી દૂરી 6 મીટર × 6 મીટર વેણી સાઈજે અને ગડ્ડાર જો આકાર હોવે હે 0.90 × 90 × 90 વેણો સાઈજે ગોબરી ખાદ 20.25 કિલોગ્રામમાં વેણી સાઈજે

અનાર, આંવલા અને બેર અણમાય બી, બેરમાંય 6 થી 8 અને ગુણા 6.8 રો પોદ સુપોદરી દૂરી અને 1 × 1 × 1 રો આકાર ગડ્ડારો વેણો સાઈજે અને સાથે હી ગોબરી ખાદ 20.25 કિલોગ્રામમાં વેણી સાઈજે. કિસાન ભાઈઓ, રોપાઈરો સમય ફલવાળા પૌધા જળમાં આમ, નીંબુ, આંવળા, બેર આદિના રોપણરો ઉપયોગ સમય વર્ષા પ્રારંભ હોવાથી હોવે હે. પૌધોરી રોપાઈ કરતા સમય જડોરે ચારો ઓર લિપટી હુઈ મિટ્ટી સહિત ગડ્ડોરે વચમાં પૌધો લગાવેન ચારો તરફ સુ દબા દેવણારી. હદી ઉણમાં વાયુ સંચાર વે તો પૌધોરી મૃત્યુદોરી સંભાવના બઢ જાવે હે. પૌધા લગાવણારે બાદ સિંચાઈ કરનારી કિસાન ભાઈઓ, રોપાઈ હેતુ નિમ્ન ફળો વાળા પૌધોરી ઉન્નત કિસ્મે કામમાં લેણી સાય છે. અણમાં આવે હે આમ અને અગેતી કિસ્મો વહે બંબઈ હરા અને બંબઈ યલ્લો અને કેસર. મધ્યમ કિસ્મોમાં આવે હે લંગડા, દશહેરી, મલ્લિકા વો આમ્રપાલી અને પછેતી કિસ્મોમાં આવે હે ચોસા અને ફજલી. અણી પ્રકારી નીંબુમાં કાગજી વો બારામાસી. બેરમાં આવે હે સેવ, ગોલા, મુંડિયા, ઉમરાન વો કેથલી. અનાર અણમાં ગણેશ, જોધપુર લાલ, જાલોર, સીડલેસ અને સાથે આંવલામાં જો અણરી જો કિસ્મ વે હે અણમાં આવે હે બનારસી, ચકૈયા, હાથીજૂલ ને એન એ હાથ. પપીતામાં કુર્ગ હનીડ્યુ, વોશિંગટન, પૂસા જોઈન, પૂસા નન્હા, બરવાની રેડ અને બરવાની યલ્લો હોવે હે. બેર પ્રતિ પેડ 50 કિલો ગોબરી ખાદ અગર કાંટ છાટરે બાદ ન ઘાલી હો તો અણ માહમાં અવશ્ય ગાળણી સાય છે. ઓ નિરાઈ ગુડાઈ કરતા રહેણારો અને સાથે હિ સિંચાઈ બી. દેશી બેર પર બંડિંગ રો કાર્ય અણ મહિનામાં કિયો જા શકે હે. બંડિંગ કાર્ય યદી થેલીઓમાં ઉગાયા પૌધો પર કિયો ગયો વે તો બંડિંગ રા 30 થી 40 દિન બાદ પૌધા રોપણા યોગ્ય હો જાવે હે. નિંબુ વર્ગીય ફલ યદી વર્ષા ન હો તો સિંચાઈ જરૂર કરની સાય છે. અણમાં પપીતા પૌધોરી રોપાઈ કરનારી રોપાઈલા સમય પૌધોરી ઊંચાઈ 15 થી 20 સેન્ટીમીટર હોણી સાય છે. ઓર અણે 2 × 2 દૂરી પર પહેલા સુ તૈયાર કિયા ગડ્ડોમાં સ્થાનાંતરિત કરી દેણો સાય છે. ગડ્ડોમાં સ્થાનાંતરિત કરી દેણા ચાહી છે. ગડ્ડોમાં પ્રતિ ગડ્ડા 10 કિલો ગોબરી ખાદ, 300 ગ્રામ સુપર ફોસ્ફેટ, 50 ગ્રામ પોટાસ, 50 ગ્રામ ક્યુનોલ ફાસ, 1.5% કણ યા ઇન્ડોસ્ફાન, 4% ચૂણ ગાળનારે બાદ ગડ્ડા ભરીને પ્રત્યેક ગડ્ડામાં 2 પૌધા લગાવણા સાય છે. કિસાન ભાઈઓ, વાત કરો સબ્જીઓરી. કુષ્માંડ કુલટી સબ્જીયા બીજાઈ નાલીઓ રહે દોણો ઓર કરીને ઘિયા ગિલકી માં કતાર વ પૌધોરી દૂરી 150 થી 240 × 30 થી 35 સેન્ટીમીટર કરનારી. કરેલામાં 120 થી 150 × 30 થી 45 સેન્ટીમીટર. તોરી ચીકનીમાં 180 થી 240 × 30 થી 45 સેન્ટીમીટર. ખીરામાં 180 થી 240 × 30 થી 45 સેન્ટીમીટર. ખીરામાં 150 થી 45 થી 60 સેન્ટીમીટર રાખણો ઉપયુક્ત હોવે હે. કિસાન ભાઈઓ, પ્યાજ જૂનમાં તૈયાર કી ગઈ પૌધરી દેખભાલ કરનારી આવશ્યકતા અનુસાર સિંચાઈ કરતા રહેનારો ઓર પૌધોરા ખતબાર નિકાલતા રહેનારો. પૌધ રોપણ હેતુ ખેતરી તૈયારીનો કાર્ય શરૂ કરનારો પ્યાજ રે લીએ 40 ટન ગોબરી ખાદ પ્રતિ હેક્ટરી દર સુ ભૂમિમાં મિલાવનારી ઓર અણરે અતિરિક્ત 50 કિલોગ્રામ નત્રજન, 50 કિલોગ્રામ ફોસ્ફોરસ ને 100 કિલો પોટાશ પ્રતિ હેક્ટરી દર સુ બોવાઈ પૂર્વ દેવણારી. 50 કિલોગ્રામ નત્રજન 1.5 મહારી ખડી ફસલમાં દેવણારી. કિસાન ભાઈઓ, વાત કરો મૂલીરી. પૂસા ચેતકી કિસ્મરી બુવાઈ રો કાર્ય માર્ચ સો અગસ્ત કર શકો હો. મૂલી હેતુ 250 કિલોગ્રામ ગોબરી ખાદ બુવાઈથી પહેલા ખેતમાં મિલા દેવણારી ઓર બુવાઈ રા 1 થી 2 દિન પહેલા 20 કિલો નત્રજન, 48 કિલોગ્રામ ફોસ્ફોરસ અને 48 કિલો પોટાશ પ્રતિ હેક્ટર ખેતમાં દેવણારો. ઓ જળ બળતા સમયે 25 કિલોગ્રામ નત્રજ ખડી ફસલમાં છિડકીને સિંચાઈ કરી દેણારી. મૂલીની બુવાઈ મેંડો ડોળિયા

0: માય કરણી સાઈ છે, મેળ સુ મેળ રી દૂરી 30-40 સેન્ટીમીટર અને પોદ સુ પોદ રી દૂરી 8-10 સેન્ટીમીટર રાખનારી. એક હેક્ટર ક્ષેત્ર લીએ 10-12 કિલોગ્રામ બીજ પર્યાપ્ત હોવે. હરી પત્તીઓ વાળી સબ્જીયા. બડી ચોલાઈ અને પાલકરી બુવાઈ કરનારી બડી ચોલાઈ ઓર પાલક રે લીએ 100 ક્વિન્ટલ ગોબરી ખાદ, 25 કિલોગ્રામ નત્રજન અને 40 કિલો પોટાશ પ્રતિ હેક્ટરની આવશ્યકતા હોવે. વર્ષા ઉપરાંત 8-10 દિન રે અંતરાલ પર આવશ્યકતા અનુસાર સિંચાઈ કરી દેનારી. જેડા પૌધા 15-20 દિન રા વે જાય તો હલકી નિરાઈ ગુડાઈ કરનારી. ફસલ કિસ્મ, બીજ દર, કતાર વ પૌધરી દૂરી. ચોલાઈ ફળી હારો કિસ્મ મોટી અને બીજ દર 2-2.5 કિલો ચોલાઈ. કતાર વ પૌધરી દૂરી 30-35x20 સેન્ટીમીટર રાખનારી. પાલક પૂસા જ્યોતિ આલગ્રીન જોબનેર ગ્રીન ઓર પૂસા હરિત અચ્છી હોવે. ભીંડી યદી બીજાઈ જૂનમાં ન હો તો અમે કર સકો હો. બીજાઈ કરના સુ પહેલા બીજો ઉપચાર કાર્મેન્ડિઝમ સુ કરનારો પ્રતિ હેક્ટર 4-6 કિલોગ્રામ બીજરી આવશ્યકતા હોવે. લાઈન વ પૌધોરી દૂરી 40-30 સેન્ટીમીટર રાખનારી. મિર્ચી, મિર્ચમાં ગરમી રી ફસલ રી તોડાઈ કરનારી વ બાજાર ભેજ દેનારી ઓર આવશ્યકતા અનુસાર સિંચાઈ કરનારી. ખરીફ મિર્ચી પૌધ 1 માહમાં તૈયાર વેચા લેવાયેલા. અત તૈયાર ખેતમાં સાયરે સમય પૌધ રોપણ કરનારો. ટમાટર, વર્ષા ઋતુરી ફસલ રી રોપાઈ રે લીએ ખેત તૈયાર કરનારો ઓર રોપાઈ સુપૂર્વ પૌધોરી જડોને કાર્મેન્ડિઝામ ઘોલમાં ડૂબાણનારા. પૌધોને 60-75 સેન્ટીમીટર લાઈનમાં ઓર 45-60 સેન્ટીમીટર ફાસલા પર લગાવનારા. કિસાન ભાઈઓ, આપે આપની ચર્ચા આગે ભી યું હી જારી રાખોલા, પણ હમે આપણે મનોરંજન રે વાસ્તે આપને સુના રહ્યા હોં. ઓ પ્યારો સો રાજસ્થાની લોકગીત, પણ ગીત થી પહેલા સુન લે રાવો સંદેશ.
1: સુનો ના, હા, સોચ રહા હું અપના બિઝનેસ ક્યું ના બઢા લું.
2: તો રોકા કિસને હે? હા,
1: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કી મદદ કિસસે માંગું.
2: મુઝસે?
1: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
2: આકાશવાણી હૈ ના, મેને સુના હૈ ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હૈ.
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
2: દેખો, ફાયદા હૈ જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
1: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કૈસે કરું.
2: બહોત આસાન હૈ, મે બતાતી હું.
3: હમે મેલ કીજીએ salesairjc@gmail.com યાની salesairjc@gmail.com પર. હમારે ચેનલ હમેશા તત્પર, હમેશા સુરીલે સફર પર.

અણ કારણે આ અસિંચિત ક્ષેત્રો રેલીએ લાભદાયક હોવે હૈ. અંડી જડે અધિક ગહેરાઈ તક જાયન ભૂમિમાં નમી પ્રાપ્ત કર લેવે હૈ. રાજસ્થાન પશ્ચિમી ક્ષેત્રમાં મોટરી પેદાવર રાજ્ય કુલ પેદાવર રો 99% હોવે હૈ. કિસાન ભાઈઓ, મોટરી ઓસત ઉપજ 338 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રે લગભગ હૈ. ઉન્નત તકનીકો દ્વારા ખેતી કરના પર 25-60% તક અધિક પેદાવર પ્રાપ્ત કી જા સકે હૈ. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર દેશરા પ્રમુખ મોટ ઉત્પાદક હૈ. અણમાય રાજસ્થાન દેશમાં મોટ ઉત્પાદનમાં પહેલા સ્થાન પર આવે હૈ. કિસાન ભાઈઓ, રાજસ્થાનમાં મોટરો ક્ષેત્રફળ 96.75% ઓર ઉત્પાદન 94.49% હૈ. આ ન સિર્ફ ખૂનને સાફ કરે બલ્કિ પાચન સિસ્ટમને ભી દુરસ્ત રાખે હૈ. મોઠ દાલને અંકુરિત કર ખાણા સો ઉણમાં તાકત દોગની હો જાવે હૈ. આ ભારત દેશ રી દાળ હૈ જો હમે અધિકતર દુનિયામાં ખાઈ જા રહી હૈ. મોઠ દાલ ભી અન્ય દાલોરી તરફ ફલિયો તી નિકલેન સુખાઈ ઓર દાલ બનાઈ જાવે હૈ. અણ દાલ રી સબસી મોટી વિશેષતા આ હૈ કે ઉગાતા સમય અણરા પૌધોને અન્ય દાલોરી તરફ બહુત અધિક પાણી યાની સિંચાઈ રી જરૂરત નહીં હોવે હૈ. અંડી જડે અતરી ગહેરી હોવે હૈ કે આ જમીન રે અંદર સુહી નમી સોખેન પાણી રી કમી પૂરી કર લેવે હૈ. અંડી આ વિશેષતા અને અન્ય દાળો સુ અલગ રાખે હૈ. અંડી ફલિયા સુતો દાળ બણ જાવે હૈ જો બાકી ફસલ પશુઓરા ચારા રે કામમાં આવે હૈ. કિસાન ભાઈઓ, ગાય ભેંસ આદિ અનરા પૌધોને બડા ચાવ સુ ખાવે હૈ ઓર દૂધ ભી જ્યાદા દેવે હૈ. મોટરી અંકુરિત દાલ તો કાફી નામ કમા રહેવે. અણ મોટ દાલને કચ્ચો ભી ખાયો જા સકે હૈ તો હલકો સ્ટીમ કરીને પ્યાજ ટમાટર રી ચાટ જેડી બનાવીને ભી મજા લૂંટો સકે હૈ. ફૂડ એક્સપર્ટ અનુસાર મોટ રી અંકુરિત દાલમાં સામાન્ય દાલ સુ દોગણી તાકત હો જાવે હૈ. કિસાન ભાઈઓ, ભૂમિ અને તૈયારી. મોટ ખેતી હલકી ભૂમિઓમાં અચ્છી હોવે હૈ. મોટ રે લીએ બલુઈ દોમટ અને બલુઈ ભૂમિ ઉત્તમ હોવે હૈ. ભૂમિમાં જળ નિકાસ રી ઉચિત વ્યવસ્થા વેણી સાય છે. મોટ ખેતી રે લીએ 2 બાર હેરો સુ જુતાઈ કરીને પાટો લગા દેણો સાય છે અને 1 જુતાઈ કલ્ટિવેટર સુ કરણો ઉચિત રહેવે હૈ. ઉપયુક્ત જલવાયુ. કિસાન ભાઈઓ, મોટરી ફસલ બિના કણી વિપરીત પ્રભાવ રે ફૂલ ઓર ફલી અવસ્થામાં ઉચ્ચ તાપમાનને સહન કર સકે હૈ ઓર અંડી વૃદ્ધિ ઓર વિકાસ રે લીએ 25-37 સેન્ટીગ્રેડ તાપક્રમ રી જરૂરત હોવે હૈ. વાર્ષિક વર્ષા 250-500 મિલીમીટર ઓર ઉચિત નિકાસ રી જરૂરત હોવે હૈ. કિસાન ભાઈઓ, આપે આપની ચર્ચાને આગે ભી યું હી જારી રાખોલા પણ એક બાર પુનઃ આપણું મનોરંજન કરાર્યા હો અને રાજસ્થાની લોકગીત રે સાથે.